0: હા શું ખબર કે સર કેમ છે ના ઓય ઓય રોજાના આવો છે સહી નથી ચલેશ કે હેર માધર સાહેબ ડાક્ટર સાહેબ વેલે મુદા ખબર કે વાલે કામ બોલા ઠીક ઠાક ચારે કે વલાય કે ના છે ઉસ મુદા ખબર ઓકડા લે ઓસ ચાર ને કેવી સહી લશ્કી ભાઈ પ્રેજ દો કે સર દેવ વાલા જી અસલામ અલેકુમ જી વાલેકુમ અસલામ નેહા બ્યાસ તળા માં છે બિલકુલ ચાર છે કેમ દાય કે આ ટાવર પ્રેય છે વાશા સહી સહી માશાલ્લાહ નેહા બિલકુલ મિશ્ક નન મોસમ મજદૂર દે માશાલ્લાહ ઓ મિશ્ક પ્રોગ્રામ નમ લશ્કી દાસે બિલકુલ દાસે ડોક્ટર સાહેબ કલિતા ખાન ઇન્શા સાહેબ ઉતરા હુંદા નન લશ્કી દાસે હેપી હેપી મૂડ કે પ્રોગ્રામ કહું છા
1: અલ્લાહ પાક દે ખેર ખુદી દે ખેર રો
0: આમીન આમીન નેહા નૂર શે
1: અલહમદુલ્લાહ અલહમદુલ્લાહ
0: નેહા સબરાબાદ કે કેમ સુનાય કાલકડા સબરાબાદ બઝુર મને છે વિરોજ છે તાસે શમશકી સાઈડ તા છે દાલતા કે ડેર યો ઘાટ આમ મેલી દલાય વો ડેર વખતી ના મેલી દલાવ છે ઉસ પૂવી કા નવી ખો ડેર જો ડકે દો ના ના મણા ને આજે શમશકી નયા હોતા એન ચાગા આમ મેલી દલાય વો એ બિલકુલ દાખલ ગાડી પલે ચિરકુજી આગાસ ચડુઈ છે દાગે સાર કે દલતા કે ચિતા વેમ ઝકી કે મિલે ખો ડેર ગાટા મો ડેર બોડા કે દલો
1: આગામ યુસ્તા
0: અચ્છા સ્તાદા હા
1: ગઝી દરાઈ લકે કે પેલા ડેર મઝદૂર શમ ચલે બુતી
0: હા
1: ડેર લક મઝદૂર સિસ્ટમ મો લાગે મો જે એડી દો ખલકો શમ ચલી ખર સવાલો કરલા
0: હમ હમ
1: ઉ દગે લકે મને દપાસ રસ્તા જીવ દે દે મુરે
0: બિલકુલ મને સુરે દલી દીધે ભરે કે ના તાજા તાજા ચાગા શવતલી મમતલી ઉસ ડેર ખતમ શિવી દે
1: ના
0: છે કોને જ્યામ રોશી કે ના સહી છો ને આ ટેમ રો સર બી કામ દે ઇન્શાલ્લાહ બી આવું છે તમે યસ કહું કાલ કહું દિયો જહાન મને ને કહું ખુશ રહેતો છે ઓકે જી રોતલા છે બિલકુલ ને આનંદ રોતલા છે નન સ્પેશિયલ પ્રોગ્રામ દે શાહ નન પ્રોગ્રામ કે બો ઠોલે છે કેમ દે જા જી જી મેનેજર હમ شامل નો નન સ્પેશિયલ પ્રોગ્રામ દાય નો આગા તો સે રોસર ઓર દલે છે તે 10 ના 12 બજે પરે ઓ ડોક્ટર સાહેબ કાલ તે કેમ દીગા ઓર દુન કો તો મુકાબર કો બ્યા પુત સોરે જર સર વેના અસલામ અલેકુમ
2: વાલેકુમ અસલામ રહમતુલ્લાહ બરકાતો
0: જઝાકલા જી દા સોક તે સર કેમ જોઈના
2: રાસ સાહેબ બિલાલ ખબર કો કરક સિટી ના
0: ઓ બિલાલ સાહેબ સ્ટડે માસે છે
2: ખેર અલહમદુલ્લાહ તો સે સાહેબ સર બરબાદા
0: માશાલ્લાહ લાબા કરમ દા શિગડી દી જી અઢર વગાય
2: بس خو بیر زمو چې درسان نه دغه خو خو نه دغه نه درس نه وکړه او ان شاء الله ترتیب وي له اوس الحمدلله الله پاک چې پارس کړه دا شکر دا
0: شکر دی الله پاک ته ٹھیک
2: ہے حاضری ته وړه پروگرام کې
0: قربان قربان یو جهان مننه ده کوم بس مو ډاکټر صاحب ته دعا غانه ډیره کوا شا
2: ان شاء الله ان شاء الله
0: سہی بس چې تکاله هرو چې نو بالکل ته درمان هم پته سنټر چې دای کنه هغه ویلکم کوي شا ઓકે જી કુરબાન યુ જહાન મનના કરી છે વોશા
3: બિલકુલ
0: ઓર ડોક્ટર સાહેબ ઓ બિલકુલ દાખસે ડોક્ટર સાહેબ જે કેમ દે કે ના આ યહી બિલકુલ ખુશી જી
3: બિલકુલ અલ્લાહ ખુશાલ કી
0: જી આ તો સે
3: રાંદી
0: રોતલા લશે જી
3: રતલી છે બિલકુલ
0: સહી ડોક્ટર સાહેબ જેવા બસ ને ગાઉં કાના જે મોદા દે જોબ દે મોતા રોકડા હું કન દેવ રોકડા ન દેવ રોકડા મોદા વેલી ઉછે દ મોસમ ચી કેમ દે દાદે ઇન્સાન પો સેહત મંદે પો તબિયત મંદે સુમરા અસર ગરજવી
3: بالکل دا تقریبا 50% چې دی انسان صحت وسره ټکی او بالکل
0: د طبیعت صحیح ویل شي کنه
3: صحیح شي ویل شي د خوراک کول شي او بالکل د انرژي چې دی واپس بحال شي
0: ذهني صحت یې زبردست
3: بالکل ذهني پټوي بالکل دا برابر شي
0: لکه نن باروم شوی دی دی وجه ماشاءالله ماشاءالله ته هم لکه نور کله نه ځکه لکه زه دا محسوسوم چې تو طبیعت ویال ویال
3: دا سیم لکه چمتو
0: اچھا چمتو یا خو سدا د پکې وجه کېدل شي سبا ته په چټه راوندې دا وجه کېدل
3: شي دا دغه خوشحالي به کېدل
0: دغه دا پکې اوس نه شي جج کولای چې دا موسم دی وجه دا کاته د چټه دی وجه خو اني هاو ګورو وکاله ټیم سره سره درځي چې څوک تیر سره السلام علیکم
4: وعلیکم السلام سلیم آشه
0: اللہ بکرم جی جنایتی شی چو کرسا خبر که کیم زوینا
4: غورا با که خیل هم
0: جی چو که خوشان و ما
4: گلشم عراز
0: گلشم عراز بایی تو پروگرام که هر کالا استرده ما شی
4: رینا تستری ما شی
0: جنایتی شی جنایتی شی جی دکتر سیب نسا پشتنا لاری
4: دکتر سیب ندا پشتنا
0: که آها
4: بہر بے پرشن پدوئی بن شی
0: عمر دا عمر دسو ردا
4: عمر خو 50 کولا بنوښت دا
0: اچھا اچھا صحیح ته ریډیو سر اور ډاکټر صاحب جواب در کئ شه
4: او چې میاشت کور سو کا دا چې غوړه معلومات رکو زبا ریډیو بیا ور و
0: اوکے ریډیو زر زران کا ټیم رو سره بیخی سر تر رسیدل دا جی ډاکټر صاحب د 50 سال چې دا عمر وښت دا او دا وی چې کا علاج کیږي بیا مو ته پورا طریقہ کار وشه او کا نه کیږي بیا غار ته وشه جی
3: یار بہتر ودا وی چې تاسو کوشش وکړئ اپریشن وکړئ یک یو دادی چې تاسو ته لینز لګي لینز سره چې دین او تاسو نظر یو په ډبل شي نو له اندازه کې اپریشن کې تاسو فائدہ ده
0: مطلب د ایج حساب سره تاسو
3: ایج حساب سره خبر کو چې د ایج 45 کې او یا 40 کې نو بیا د پر علاج بهتر هو دی وخت د پر اپریشن بهتر دی اپریشن طرف ته لاړ
0: صحیح بالکل دغه مفید مشوره ده یقیني چې چاته سرنګ مشوره مفید وي کنه هغه ډاکټر صاحب هغه ته مشوره ورکړي نو بالکل ته مې او زور خو ضروره تاسو چالو کې کنه ډاکټر صاحب دا ویي ته چې اپریشن وکړي نه هغه تاسو ته لنس چې ته ولګي نو هغه تاسو نظر دی پر بیا به تر وي د خپل عمر حساب سره د خبره ته وکړله سو خو جوړې دونکو ټایم سره به هیڅ تر رسیدل ان شاء الله زندګي وفا وړه مخکې پروګرام کې بیا تاسو سره ملاقات کیږي او ډاکټر مصطفی کمال صاحب سبوتا 13 تاریخ ته کلینک کے وہ 12 بجے سے موجود بھی تھی 12 بجے نے پس پہ ڈاکٹر صاحب موجود نہیں بھی ڈاکٹر صاحب چونکہ کلی طرح ہوں ان شاء اللہ 14 اور 15 تاریخ ڈاکٹر صاحب چھٹیاں نہیں ہوئی 16 تاریخ یعنی منگل ریز روسی نو آگے کے ڈاکٹر صاحب دے 9 بجے نہ پاس بیا کلینک کے موجود بھی نو تو اسی کا سب ہوتا دے 12 بجے نہ مخ کے رتلا شے نو رتلا شے او کا بیا نرش رتلا دے 12 بجے رسے بیا داسی چل و کے چھ تو سے 16 تاریخ 9 بجے نہ پس سیدھا بیا آگا روشے چکپتا سو اس پومشتا رکاوائی اجازت درمان ہومیوپیتھک سینٹر جدا کریک سٹی کے موجود دا خوشحال خان خٹک یونیورسٹی سره خو په کرک تبلیغی مرکز سره نیز دی روڈ بوندی ہیرو جنرل سٹور غیتا مخامخ درمان ہومیوپیتھک سینٹر ربیتینا بار 0331-1212-413 پلو مشیرونو کشیرونو مشمونو حس کر کے خپل صحت پو ډیر خیال ہوتا ہے موبت سره انشاءاللہ نش پہ کی بیا یو ځل ملاقات کیږي 10 نه 12 بجے پورے دلو الاپو امان
5: It's 9 o'clock. Hourly time check is brought to you by Radio Aman. Jwan Rang Aman.
6: احمد بھائی زہو ہر عورس شیشت گورم پا محمی عورس پا عورس دانی زیادی گی نخ کو لاشتا او نمی زڑکی گی چی کورنا بہر اوزم
7: پورے حس حبان ندی پکار مخ دانو دا پارا اش مائک نی ڈراپ استعمال کا دیر زربا دے مہنا دانے ختم شی او مخ بد صفا او کل اخکاری
6: مننا احمد بھائی اس با اش مائک نی ڈراپ خاما ہا اخلم زہوارم چی زما مخ دانے نا صفشی او خیستخ کاری احمد بھائی دا دکان پتہ اخایا
7: پورے دکان پتہ ادھر سر نوٹ کا مولانا عبدالحالک ٹیلر اینڈ کاسمیٹک سینٹر خیبر پلازا دکان نمبر